0: के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ। मौजिला गुजरात नो रंग रंगारंग एमबीसी रेडियो पर गुजराती गीतों नो प्रोग्राम रंगारंग रंगारंग
1: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો। તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાનો અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। બપોરના 1:30 વાગી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને ભાઈ 2 વાગ્યા સુધી। આજે છે મંગળવારનો દિવસ, તો કહેવાય ને શ્રોતાઓ ભાઈ દુનિયામાં 2 જ કામમાં હોશિયાર છે, જીવતાની ખામી કાઢવામાં અને મરેલાના વખાણ કરવામાં। તે કહેવાય છે ને વ્યક્તિ જ્યાં સુધી જીવતો હોય છે ત્યાં સુધી તેના વખાણ નથી કરતા, પણ જ્યારે એ વ્યક્તિ ચાલ્યો જાય છે તેના વખાણ કરવાના સ્ટાર્ટ થઈ જાય છે। તો ચાલો એવો જ એક સુંદર મજાનો ગરબો લઈ લઈએ ભાઈ તમારા માટે।

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, રંગારંગ કાર્યક્રમ, અને મસ્ત મજાના અમે રંગીલા ગુજરાતી ગીતો લઈને આવી ગયા છે. તો કહેવાય છે ને ભાઈ, એક મિનિટમાં જીવન બદલાતું નથી, પરંતુ એક મિનિટમાં વિચારીને લીધેલો નિર્ણય છે ને તે આપણું આખું જીવન બદલાવવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો એવું જ એક સુંદર મજાનો ગરબો લઈ લઈએ ફરીથી.

લાઈફમાં ભાઈ ધીરજ રાખો. દરેક દુઃખ પછી સુખનો સમય પણ જરૂરથી આવે છે, પણ ખાલી આપણે ધીરજ રાખવાની છે. બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.